માં લાખો રૂપિયા કે ધોખાધડી કે મામલામાં એક જેન આરોપીને ગિરફ્તાર કરી હે. અનુસાર સુપેલા રહેવાસી એક જ્યાદા મુનાફા કે લાલચ દે કે કઈ મનખે મનલા રકમ નિવેશ કરાઈશ ઓ ઓમલે કરોડો રૂપિયા કે ઠગી કરીશ. શિકાયત કે આધારમાં પોલીસે આરોપી કે ખિલાફ દુઠીન આને આને પ્રકરણ દરજ કરે હે. પોલીસે આરોપી કરાલે એકઠીન કાર, લેપટોપ, કમ્પ્યુટર ઉપકરણ, મોબાઈલ ફોન, ચેકબુક ઓ લેનદેનને જોડે દસ્તાવેજ જપ્તી કરે હે. આરોપીલા ન્યાયિક રિમાન્ડમાં ભેજ દેગે હે. ઓ પેશે મોસમ કે હાલ. પ્રદેશમાં અવૈયા 24 ઘંટા કે દૌરાન એક દુ જગામાં હલકા વરસા હોય યા ગરજ ચમક કે સંગ છીંટા પડે કે સંભાવના હે. ઉહેં કુછ એક જગામાં અંધર ચલે ઓ ગાજગીરે કે ચેતાવણી દેગે હે. મોસમ વિભાગ કે અનુસાર માનસૂન પૂર્વ ગતિવિધિ શરૂ હોગે હે. એકસેથી રાજ્ય કે કઈઠીન જગામાં મોસમ અચાનક બદલત હે. એહી બીચ બીજાપુર જિલ્લા કે ગાઉમાં ગાજગીરેલે એક માઇ લોગીન કે મૌત હોગે. ઉહેં દંતેવાડા જિલ્લા કે ચંદેના સપ્તાહિક બજારમાં કાલી ગાજગીરેલે 11 મનખે એક ચપેટમાં આગીન જેમાં લે એક મહિલા કે મૌત હોગે. અલાવા મનેન્દ્ર કડકરા ગાઉમાં ઘલો ગાજગીરેલે એક મહિલા કે મૌત હોગે. ઉહેં 5 જીન દુસર મનખે ઝુલસાગે હે. ઔ અબ થોરકુન સમાચાર સારમાં. છત્તીસગઢ કે પૂર્વ વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી ઔ સેવાનિવૃત્ત આઈએએસ બી કે એસ રે કે નિધન હોગે હે. ઓમન લંબા બેરાલે બીમાર રહીન ઔ ઓખર ઉપચાર રૈપુર એઇમ્સમાં ચલત રહીશ. રૈપુર નગર નિગમ હ સંપત્તિ કર કે 7 મહિને વાલા યુઝર ચાર્જમાં બઢોતરી કરે હે. નગર નિગમ કે અનુસાર આ સંપત્તિમાં સાલાના 120 રૂપિયા ઉહે વ્યવસાયિક સંપત્તિમાં 360 રૂપિયા કે બઢોતરી કરે ગે હે. ઔ શક્તિ જિલ્લા કે સેન્દુરસ ગાઉમાં પાછું રતિહા એક સિયાન દંપતિ કે હત્યા કર દેગીસ. પોલીસ મામલા કે જાંચ શરૂ કર દે હે. આખીરમાં પ્રમુખ સમાચાર એક ઘો ફેર. પ્રદેશમાં હોય નગરીય નિકાય ચુનાવ પર કાલી મતગણના હોહી સંગ્રહ ત્રિસ્તરીય પંચાયત ચુનાઈ કે પરિણામ ઘલો ઘોષિત કરે જાહી. રાજ્યપાલ હ અવૈધ ઔ અનિયંત્રિત રેત ખનનમાં તુરતે રોક લગાય કે દિન નિર્દેશ. ઔ પ્રદેશમાં અવૈયા 24 ઘંટા કે દૌરાન એક દુ જગામાં હલ હોય યા ગરજ ચમક કે સંગ છીંટા પડે કે સંભાવના હે. એકરે સંગ છત્તીસગઢી સમાચાર બુલેટિન ઇહે સિરાવત હે. જય જોહાર.